રવિન્દ્ર સાઠે અને જયશ્રી શ્રીરામ યાંચા સ્વરાત મુક્તા યા ચિત્રપટમધ્યમ ગીત અભણૈકલદ નાભો મહનુર યાંચી ગીતરચના સંગીતબદ્ધ કેલી હોતી આનંદ મોડક યાંની મરાઠી શ્રોતે હો યા ગીતા બરોબરસ આજચા મરાઠી ચિત્રપટ સંગીતાચા કાર્યક્રમ આમ્ही સમાપ્ત કરીત આહોત હા કાર્યક્રમ પણ ઐકલાત આકાશવાણી

શ્રોતિઓ આપણે જાણી લઈએ ઊંચા ઉદાસી દિવસભરાતિલ કાર્યક્રમ. ઉદય સોમવાર 31 ઓગસ્ટ 2026 પ્રાતઃ સવા શરૂ હોય ઠીક 5:50 ની સાંજના હિન્દી સમાચાર 5:05 ની ગીરવાણવાણી કાર્યક્રમાત રેખા દેશપાંડે યાંચ્યા સ્વરાત રામાષ્ટકમ 6:10 ની પ્રભાત વંદન ભક્તિ સંગીતાચા કાર્યક્રમ 6:40 ની કૃષિ વાર્તા યામધ્ય ફેરોમન સાપળે યાવિષયીચી સંકલિત માહિતી 6:45 ની અને દુપારે 2:05 ની આરોગ્યમ ધનસંપદા પેટ વિકાર યાવિષયી તજ્ઞ ડોક્ટર સોપન ચૌગુલે યાંચ્યાશી જયશ્રી પાટીલ યાંની કેલેલી વાતચીત ભાગ ચૌથા પરિસર 6:50 ની અને દુપારે 2:10 ની યામધ્ય પર્યાવરણપૂરક સણ કસે સાજરે કરાવેત યાવિષયી પ્રિયા મોહતે યાંચ્યાશી ઐશ્વર્યા બહેરે યાંની કેલેલી વાતચીત 6:55 ની સકાળી અને સંધ્યાકાળે 6:50 ની કાર્યક્રમાંચી રૂપરેષા પણ જાણી ઘેવું શકાલ. 7:00 આજ દિનાંક સુવિચાર અને કહી નિવેદન 7:10 ની પ્રાદેશિક બાતમી 7:20 ની અને રાત્રિ 8:00 એક બની તાજેતવાની 7:25 ની દિલખુલાસ હબ આયોજિત કાર્યક્રમ મુંબઈ કેન્દ્રાવર અમે સહક્ષેપિત કરું 7:40 ની શ્વાસ હેલ્થ કેર યાંચા પ્રાયોજિત કાર્યક્રમ અને ત્યાનંતર 7:45 ની જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ યાંચા ગ્રાહક કેન્દ્રિત કાર્યક્રમ અને ત્યાનંતર ગાણી મનાતલી સમાચાર પ્રભાત સકાળે 8:00 8:15 ની મોર્નિંગ ન્યૂઝ અને 8:30 ની મરાઠીથી રાષ્ટ્રીય બાતમીપત્ર ચિંતન હાસ ચિંતામણી 8:40 ની લખલખ ચંદેરી હા ચિત્રપટ ગીતાંચા કાર્યક્રમ 8:55 ની સાહિત્ય સૌરભ 9:10 ની યામધ્ય મહેશ કરાડકર યાંચ્યા મધુરા પૂજારી યાંની ઘેતલેલ્યા મુલાકાતીચા મહક સાહવા 9:30 ની યુવા બીટ્સ સાંગલી સાયબર પોલીસ ઠાણે આયોજિત સાયબર ગુન્હે અમલી પદાર્થાંચે હોણારે દુષ્પરિણામ મહિલા સુરક્ષા યાવિષયી સાંગલી જિલ્હા અધિક્ષક માનનીય તુષાર દોશી સર અને માનનીય શ્રીમતી રૂપાલી બોબડે મેડમ યાંચે માર્ગદર્શન મરાઠી ચિત્રપટ સંગીત 10:00 9:10 ની વિવિધા યામધ્ય હિન્દી વાર્તા સાંગલી જિલ્લાને સ્વતંત્રતા સૈનિકોના ઇતિહાસ ભાગ તીસરા વાર્તાકાર ડોક્ટર રમેશ કુમાર ગોવળી 9:30 ની એનસીઆરટી યાંચા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હેલો આપકી પસંદ સકાળે 11:00 11:40 ની ભાવધારા દુપારે 12:00 પાસે આકાશવાણી મુંબઈ